how to act, how to behave, how to be. His thinking, his knowledge, a training makes him a police. A driver gets the knowledge how to drive and he becomes the driver. So the driver similarly चोर को भी ट्रेनिंग मिलती है तो वो चोर बनता है आतंकवाद बनता है या और भी बनता है जैसी शिक्षा मिलती है. Therefore the intellect needs a particular education. Second, the education for the humans is very important, and that is the spiritual and ethic principles, where one understands the value of the Sanatana. The Sanatana values makes the human a human. So this, the education is from the master, from the guru. Only the language is different. You call master, and in Hindi we say guru. That's all. झगड़ा केवल भाषा का है और कुछ भी नहीं. आप रामायण गीता पढ़ोगे तो मुसलमान शायद नहीं समझेंगे, स्वीकार नहीं करेंगे. और अगर वो कुरान में उर्दू पढ़ेंगे तो आप स्वीकार नहीं करोगे. क्यों? आप नहीं समझ रहे हो. बात वही है. अच्छी बात रामायण भी कहती है, अच्छी बात कुरान भी कहती है, बाइबल भी कहती है. डिफरेंट इज ओनली द लैंग्वेज. इज ओनली वन. एक कहता है कि मेरे दादी सा है, कोई है. दूजा कहता है कि मारी मामी है, कोई है. तारा मामा रिबू है, कोई. मारी माँ है, मामी नहीं कहना. एक है हमारी दादी है, एक है हमारे माँ है, दूसरे कहता है कि हमारी बेटी है, तीसरे कहता है हमारी बहन है, और दूसरा कहता है हमारी बुआ है, दूसरा कहता है हमारे काकी है. आंटी नहीं ये बेटा, आजकल कह के आंटी, ये आंटी थारी बापरी. आड़ी क्यों गंदी गंदी बातें करो है, काका काकी बाजी बाजी वो करो. लेकिन दूसरा कहता मेरी बेटी है, हमारी पोती है. है वो महिला एक ही है कि नहीं? एक ही महिला है. नाम से बांट दिया, भाषा से बांट दिया. दादी है, माँ है, बेटी है, बहन है, बुआ है, काकी है, पोती है, बट है वो एक ही. सिमिलरली गॉड इज वन, विच गॉड हैज नो नेम. And all are talking about a God for oneness. So this education, the ethic and spiritual education we get in the Gurukul. Gurukul means school. अब हमारे हिंदुस्तान के लोगों को कहते हैं कि जाटन गुरुकुल में भर्ती करिया है. नहीं बाप जी, हमारे गुरुकुल में नहीं जानो. हाँ, हमारे स्कूल में जानो है. उन्होंने ठा तो है को नहीं. बाबूजी मां टावर ने हिंदी नहीं पढ़ा, नहीं अंग्रेजी पढ़ाओ तो नौकरी लागी. कितनी दुर्भाग्य की बात है कि तुम लोग इस प्रकार से सोचते हो कि हिंदी पढ़ाओ तो हमारे छोरा ने नौकरी नहीं लागे. नौकरी पड़ी खा डरे माए. मनुष्य बनाओ बच्चे को. आज हिंदी का टीचर ही को नहीं मिले,
સંસ્કૃતના કોઈ માસ્ટરી કોની મિલે ને અંગ્રેજી પડ્યો રોતા ફેરે મને ઝાડુ લગાવવાની કોઈ નહીં રાખે. ઇસલિયે દુર્ભાગ્ય હૈ કે હમ હમારી સંસ્કૃતિ કો છોડ દિયા, ઇસલિયે કે તુમ્હારે પાસ ગુરુ જ્ઞાન નહીં હૈ. તુમને વો જ્ઞાન સિખા, તુમને વો સંસ્કાર સીખે, જો સંસ્કાર તુમ્હારે કો આગે નહીં બઢા સકતા હૈ, ક્યોંકિ વો સંસ્કાર આપકો વો સંસ્કૃતિ નહીં બનાને દેગા. સંસ્કારો સે સંસ્કૃતિ બનતી હૈ ઓર સંસ્કૃતિ સે માનવ બનતા હૈ, માનવતા કી દેશ કી રક્ષા કરતા હૈ સંસ્કાર. આજ તો બસ નોકરી ચાહી જે પયા અંગ્રેજી બોલો, નહેંગ જગો અંગ્રેજી બોલે બેટા, ને કેવો અંગ્રેજી મેં ભાષણ દો કે નહીં હિન્દી મેં જ બોલું બાપજી, બોલો આદી કચરી. અમે અંગ્રેજી બોલે મને કહે મેં રસ્તો પૂછ કર જાણો કે સ્ટેટ, અરે બાબાજી સ્ટેટ જાઓ, અરે કી સ્ટેટ મેં જાઉં, ગુજરાત મેં જાઉં કે રાજસ્થાન મેં જાઉં કે મધ્યપ્રદેશ મેં જાઉં, અમે સ્ટ્રેટ તો નહીં કહે સ્ટેટ સ્ટેટ. આ થોડી અંગ્રેજી, અરે પૂરી શીખી નહીં, બંગાળ સે એક લડકા ગયા ઇંગ્લેન્ડ પઢને કે લીએ, 3 સાલ કે બાદ વાપસ આયા ઓર રવિન્દ્રનાથ ટાગોર કે પાસ ગયા, અંગ્રેજી બોલ રહા હૈ ટાગોર સાહેબ બંગાળી બોલ રહે હૈ, તો ટાગોર સાહેબ બંગાળી બોલ રહે હૈ તો ડબો ટાગોર સાહેબ કો કહે મુજે અંગ્રેજી પસંદ હૈ, તો ટાગોર સાહેબ ને કહા અચ્છી બાત હૈ બોલો અંગ્રેજી, વો 4 શબ્દ નહીં કયો. આ ટાગોર સાહેબ ને કહા કે બેટા તું અંગ્રેજી હિ કયો બિનાઈ તું બંગાળી ભૂલ ગો, હે તો તુમ લોગ અંગ્રેજી પૂરી હિ કયો બિના થે, મારવાડી ને રાજસ્થાની ભૂલ ગયા, હમારી માતૃભાષા હૈ ઉસકે દ્વારા હિ ઉસી ભાષા કે દ્વારા તુમ્હારી શોભા હૈ ઓર દૂસરી શોભા નહીં હૈ. હમારે દેશ કી સંસ્કૃતિ વહી કામ આયેગી, કહા હૈ કે બણિયાણી રેશી નહીં રેશી સુધારી, હોનારી પરિજાવ સી કે બાબી કુમારી, હે કે બણિયાણી રહે નહીં ને રેશી સુથારી, આ હોનારી પરિજઈ કે બાબી કુમારી. કોણ કહે રહી હૈ રાવણ કો, રાવણ કી પત્ની કે રાવણ તું બના કરકે હટ કરકે સીતા કો લાયા વો નહીં રહેગી, વો થાકી કો નહીં હૈ, રેસી સુથારી થારી હૈ વોહી રહુંગી, હે હટ કર્યો તો હોનારી લંકા પરી જઈ. કોણ કહેવે કુંભકર્ણ કી બાબી મંદોદરી કહે રહી હૈ, તો ઇસલિયે થે ઉદારે લાયોડી ભાષાને, પણ પેટ ભરા મત કરો, બુદ્ધિ જ્ઞાન ઉસમે જ્ઞાન ભરા હૈ સંસ્કૃતિ કે અંદર મે. એની હાઉ સોરી ધેટ આઈ હેવ ટુ સ્પીક બિટવીન ઇન હિન્દી એન્ડ સંસ્કૃત, આઈ ડોન્ટ નો સો આઈ હેવ ટુ સ્પીક લિટલ બિટ ઇંગ્લિશ બીકોઝ ઓલ ઓફ યુ, બટ આઈ એમ ટેલિંગ ધીસ ઇન્ડિયન્સ દે શુડ લર્ન ધેર મધર ટંગ and then after they should learn English. They don't know English and they forgot the Hindi. I asked someone address, I have very wish the direction is going there, oh, where is that place, so say state, state is not a path, direction is straight, but wo straight to aata nahi hai. Aur મહારાજ જી વો ક્યાં કહે યોગા કે અંદર હમે, તો હમ કહેતે અચ્છા ભાઈ, અરે ભાઈ ગાડી ચલાવો કોન્સન્ટ્રેશન કરો, તો વો કે કોણ સા સ્ટેશન, અરે બાપજી કોણ સા સ્ટેશન ચાલ રહે હો નહીં, લો કોન્સન્ટ્રેશન ને કોણ સા સ્ટેશન, આ થારી અંગ્રેજી ને આ થારી હિન્દી, સહી વાત હૈ કે નહીં.
इसलिए दैट्स वाई गुरु पूर्णिमा इट इज वेरी इंपॉर्टेंट बिकॉज ऑफ द एजुकेशन सनातन वैल्यूज ऑफ द ह्यूमन लाइफ ह्यूमन क्वालिटीज ह्यूमन एबिलिटीज दिस इज अ गुरु पूर्णिमा एंड देन इज अ वर्शिप्ड ऑफ दैट डिवाइन हु गेव यू द नॉलेज देन इज अ बर्थडे ऑफ भगवान वेद व्यास एंड एवरी डिसाइपल एडोर्स रिमेंबर्स टू कीप दिस लिविंग कल्चर सो गुरु पूर्णिमा इज अ फेस्टिवल ऑफ द कल्चर टू प्रोटेक्ट द कल्चर इज कॉल्ड अ लिविंग कल्चर सनातन धर्म इज ए लिविंग धर्म सनातन धर्म इज ए लिविंग धर्म व्हाट डज इट मीन्स व्हाट मीन्स द लिविंग धर्म वन मदर गिव्स ए बर्थ टू ए चाइल्ड इट इज द धर्म ऑफ द मदर टू गिव ए बर्थ टू द चाइल्ड इज हर धर्म वो सनातन धर्म है ए वन ट्री गिव्स यू फ्रूट इट इज द धर्म ऑफ द फ्रूट ट्री टू गिव द फ्रूट एक माँ बच्चे को जन्म देती है बच्ची को जन्म देती है वो उनका धर्म जो है वो सनातन धर्म है और इस युग के अंदर इस आधुनिक युग में गुरु के बिना कोई काम चल ही नहीं सकता है कौन सा गुरु थारा मास्टर स्कूल में स्कूल के मास्टर आपके गुरु है इसलिए और सभी सिस्टम विल स्टॉप ब्लॉक बट द सनातन धर्म गुरु एंड डिसाइपल विल एवर एंड एवर विल लास्ट दैट्स व्हाई इट्स कॉल्ड इटर्नल रिलीजन ऑफ सनातन द रिलेशन ऑफ द मदर चाइल्ड हस्बैंड वाइफ नेचर एक्सेट्रा एक्सेट्रा Therefore, the Guru Purnima has a great meanings than other any festivals. हम मनाते हैं भगवान कृष्ण की जन्माष्टमी वो एक ही जन्माष्टमी मन रही है लेकिन गुरु पूर्णिमा जो है अरबों खरबों महर्षि ऋषि मुनियों की और आने वाले संतों की वो बनती रहेगी वो ही इसीलिए That is the greatest festival. That's called living festival. Sorry. Guru Purnima is living festival. Jinda. Aur sab sampradaya chali jayegi. Lekin ye sanatan sanskriti kabhi nahi mitegi. Kyunki ye shishya aur guru ka nata hai. आप सभी को बहुत बहुत साधुवाद आप आए यू कैम ऑल वेलकम नाउ इज द टाइम फॉर प्रसाद देन आफ्टर विल बी भजन एंड भजन के बाद में आनंद और आनंद के बाद में जागृत तो जागृत सुसुप्त और स्वप्न तीनों ही एक ही पंडाल के नीचे दर्शन होगा कोई तो करेगा ऐसा दूसरा कहेगा हाँ है तो खाना पीना ने सोना और गाना सब यही पे होना के बाबू जी कमरों के कमरा तो गणेश जा हुई जा कमरा की कोई कमी नहीं है हमें तो कमरा खूब है पर माँ कोई नाग देवता बैठा वेला तो आ बारिश में खेत पानी भरियोड़ो हैंग है जको ध्यान राख जो भाई सरप आ जाता है इसलिए इधर उधर जाते हो